0: at food services, cash and carries, and with disposable supplies to trade. Visit heraldpackaging.com.
1: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
2: બીએપીએસ મંદિરનો ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
1: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
2: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
1: દર્શન પણ અને યુરોપ પણ.
2: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
1: કોલ 020-8900-2323. ધ સ્ટાર ટૂર્સ,
2: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
3: ચાય બ્રેક હો યા બિઝી વર્ક ડે, સબકો ચાહિયે એક પરફેક્ટ કપ ઓફ ચાય.
4: ઓર અબ રોયલ ચાય લાયે હૈ સ્માર્ટ solution for your business.
3: Get a Royal Chai vending machine free. Perfect for cafes, restaurants, offices, shops, petrol stations or community spaces.
4: Rich, authentic taste every single time.
3: Royal Chai, brewed for business.
4: Email now info@royalchaivending.com. Limited offer. Terms and conditions apply.
5: Khakra crunch, bhakri munch, chikki sweet, papad beet, pickles heat. Ye hai Jaimin Foods ka vibe check.
6: Add desi tadka to your routine with Jaimin Food ke variety of snacks. Khakra, namkeen, papad, pickles, chikki, pot meals and much more.
5: Jaimin Foods desi cravings. Available at nearest ethnic grocery stores.
7: 7 days to go. One week left. Athavasalam live at the O2 on the 14th of June. An unforgettable night awaits. Book now at AXS. Exclusive radio partnership, Leica Radio.
8: On Rug with Golden Rug.